કાર્યક્રમમાં છોટી ઐકુયા. રજનીકાંત રાજાધ્યક્ષ સંગીત, સંગીતકાર સુધીર ફડકે, ચિત્રપટ તુમચી ખુશી હાચ માઝા સૌદા, ગાયિકા સુમન કલ્યાણપુર.